0: પ્રાણ હરી લવ્યો છૈન તનઈમા જ્ઞાન ધ્યાન સબઈ છૂટ્યો ઋષિ મુનિકો છકઈ પરી સ્વર સુની વંશી ધૂનિકો
1: નારાયણ
0: કસલે બાજા